0: કોસ્કો ટીવી બોકનું ભીતી આપને ટીવી બીક્યો અને બનાવના જાના લાગે કોની બનાવને પુકા ઓલાટ હોય ને
1: તેથી કુરામાં પણ ચિંતા ગર્નુ પર્છ ત સદર મુકામ ચરીકોટ બાટ ચરી ઘ્યાંગ જાને બાટોમાં રહેકો હમરાઈ ચૌધરી ઇલેક્ટ્રોનિક્સ માં લઈ જાઉ ન ત્યાં તો તિમ્રો બિગ્રેકો ટીવી માત્ર હોય કે મોબાઈલ ઘડી સબાઈ પણ હાલશ ને શકી ગણી
0: એ હોય તીસુ ભાઈ મ પણ તેતે તીર લાગી હાલશો ને હોય ના ત
2: अब आउनुहोस् हाम्रै चौधरी इलेक्ट्रोनिक्समा 32 इन्चदेखि माथिको एलईडी किन्दा 200 सितैमा यहाँ फ्रिज डी फ्रिज एलईडी एलसीडी टिभी मोबाइल साउन्ड सिस्टम सुपथ मूल्यमा पाउनुका साथी सबै प्रकारका टिभी मोबाइल र अन्य इलेक्ट्रोनिक सामानहरू मर्मत गरिन्छ यसका साथै विवाह गोष्ठी सेमिनार व्रत बन्ध र अन्य कार्यक्रमका लागि साउन्ड सिस्टम भाडामा पनि पाइन्छ टिभी मोबाइल र अन्य इलेक्ट्रोनिक सामान मर्मत गर्ने ट्रेनिङको पनि सुविधा छ यसमा विशेष गरी 5 जनाको समूह बनाएर आएमा 1 जनालाई छुटको पनि व्यवस्था गरिएको छ
3: प्रोप्राइटर नरेन्द्र चौधरी चौधरी इलेक्ट्रोनिक्स चरीकोट चरीख्याङ थप जानकारीका लागि सम्पर्क नम्बर 9844 39 81 42 र 9844

0: 배려 비웃하다 비웃하다 하이다
1: 했다 했다
2: 오라 나이 그룹
0: 로바라고 까만 사람 비웃 팔에서 버가리 바나서 키워 바라게 했어
1: 또 진리가 라키 아르라이서 너 이거 벅시 아르다
0: लौरो
2: साथी हो रोपाले
0: कुरा छाज्यो हैन पनि हामी चाहिँ कम गयो र हामी
2: पनि
0: सात
2: दिन छ किनहरुको त रोपाई
0: भन्दा नि आफै मिठो छ बरु
1: गर्दै बस्ने भए त ठिक छ
2: जित्यो भने गर्दै नि राजी छ नत्र तानेर लाने हो
0: म त हारिदिने हो बरु तिनीहरूलाई हराउनलाई छुट्टी हराएर लानु हो म त
1: को जान्छ र त्यसो भन्ने